મોહમ્મદ ઇદ્રીસ મીરલીના ઇનામભાઈ ઇસ્લામ અલેકુમ મોતા ક્રિકેટ ડેર ખન રકવિ ઇશ્મા પર ટુર્નામેન્ટ શા મોકરા કા ચદર બુકલા હા ચકલ ટુર્નામેન્ટ વી ઇસ્લામ અલેકુમ ઇનામ સંગે ઝયમા નબી ખાન બેઠાની દ લકી મરવતના આર બૈતાતે મે સલામ દે ઇશ્મા કોસ્મેટિક જિંદાબાદ વાલેકુમ સલામ સલામ અલેકુમ ભાઈ સંગે મંડે પાવરઝમ આર ચકમ દા નસાજો પ્રોગ્રામ વી બિલકુલ વી સલામ અલેકુમ પ્લીઝ રિંગ ઉજત કા આર ખબર એ કેવલ વાળા ઇન્શાઅલ્લાહ બે નેક્સ્ટ ટાઈમ ઉજત કો હા સલામ અલેકુમ આ કુલ મુસ્લિમ કે તો વેલકમ કોમા ઇનામ ભાઈ સંગે આર ઇઝ ધ લોઅર દીર ધ મુંડા નયમા પ્રોગ્રામ દે જબરદસ્ત દે બેકરાર વઝીર રઉફ મામા દલંડી જલંધર ના ઓર હાજી સતાર ખટક દ શમૂલી ખટક ના સલામુન દર કવિ વાલેકુમ સલામ વ રહમતુલ્લાહ વ બરકાતુહ સલામ અલેકુમ ઇનામ ભાઈ સંગે રાજેશ યમા દ શેરગઢ ના ભાઈ તાસુ જમાઈ સમય સવલ ને શામિલ હોય ભાઈ ટુલી સંગે તમે સલામ વાલેકુમ સલામ વ રહમતુલ્લાહ વ બરકાતુહ બરહાદ વૈદ વગન સલામુન મે કેબલ કા આવાજ દે બિલકુલ ઓકે દે સલામ અલેકુમ ભાઈ જાન સંગે જ અનીસા ખાન યમ દ ખપલ કોર ના ઓર ભાઈ જાન વળવી મીખુ ને બારિશ માં ફાર્મુલા ક્રીમ ઇસ્તેમાલ કા ઓર ડેલી ફેસ વાશ ઇસ્તેમાલ કા ગુલશન મોહન તમે સલામ આઈ કંટ્રોલ ફેસ વાશ ઇસ્તેમાલ કઈ હા સૈદા 200 રૂપિયા બાદ નીકળી હર જગ્યા મિલાવી ગઈ ઇશ્મા ડેલી ફેસ વાશ દે આઈલ કંટ્રોલ મુકમ્મલ આઈલ કંટ્રોલ કહેવાય.